0: 지게 정나라 남자들아바가 쇼기 말안줘 고동직 날 강고준 예차 송자 좀 적 말해 지게 정나라 네가 쓴 거이나 네 장 민장 사바기 로드 신송해 지게 정나게 시동 처음부터 내는 거 이나 기랑 도로 치우세다는 거 봐용 그래 나서 인가문에 공세 저도 그 가용 거이 rāng lōg nē tē tsāp tē, nē chā, gōng sē shū kī ngē mō sō nyā kā jē tō, rī wā lā rāng wē sīn jē, lām sāng thāk chū chē rō, sōng chā jī nē, kāntā sā mū kū nām rā tē, gāng kō chē bē shū kō, lām sāng thāk chū chē rō, xiā sō ngē, xī yō jī tī kī tuyān tā tē, ngā rā ngō mē thāk chū chē kī yī, yī nē tī, kā rē, kō nē tī, tuyā lō kā mō sō ngē, kō nē tī lō lō chīn sō, yī nē, ngā mīng tī chē kō sō ngē
1: 아, 아직 대차 긴지다 쓰그르베 랑 대부치